0: பிரட்டத்த வாக கியன ரேடியோ
1: மெய் பேய் மொழி மத கிரீம சுரேக்கி முமாக தொண்ட
2: රථවාහන තදබදයක් ඇති අවස්ථාවක අපරීක්ෂාකාරී ලෙස ධාවනය නොකරන්න.
1: සුපකමනක් පරිස්සමින් කිහිල්ලෙන්න.
3: FM 93.5 FM 93.7 ලකන රේඩියෝ ITN
2: පසරු 1:04යි.